0: होस् भनी प्रभुको नाममा म आशिष दिदछु।
1: 화산 땅에서 일하는 모든 농부들이 말입니다. 농사를 하면서요, 땅을 쳐다보는 게 아니에요. 작물을 쳐다보는 게 아니에요. 자신의 아픔이 있는 무릎과 허리를 쳐다보는 게 아니에요.
0: 화산고 예수 भूमिमा काम गर्ने सम्पूर्ण किसानहरूले खेतीपाती गर्दा केवल भुइँलाई मात्र वा बाली नालीलाई मात्र हेर्ने होइन, आफ्नो दुख्ने घुँडा र कम्मरलाई मात्र हेरेर बस्ने होइन।
1: 하나님을 쳐다보면서 일하는 농부들이 된다면 이 화산 땅이 얼마나 거룩한 땅이 되겠어요?
0: 예디 진이어루 परमेश्वरलाई हेर्दै काम गर्ने किसानहरू बन्ने हो भने यो वासनको भूमि कति धेरै पवित्र र आशिषमय देश बन्नेछ।
1: 사람의 일이지만 예수님의 일처럼 일하면 그것도 주님의 일이 될 줄로 믿습니다.
0: 요 성사르고 와 마니스고 काम जस्तो देखिए तापनि यदि हामीले येशूको काम जस्तै ठानेर गर्यौं भने त्यो पनि प्रभुको काम बन्नेछ भनी म विश्वास गर्दछु।
1: योहान계시록 22장 12절이에요. 같이 읽습니다. 보라 내가 속히 오리니 내가 줄 상이 내게 있어.
0: 프로카스 22 अध्यायको 12 पदमा यस्तो भनिएको छ, आउनुहोस् सँगै पढौं। हेर म चाँडै आउँदैछु र प्रत्येकलाई त्यसको काम अनुसार दिनलाई मेरो इनाम मसित छ।
1: हालेलुया। 하나님을 위하여 일한 여러분의 수고가 하나님의 상급이 되어 임하시기를 주님의 이름으로 축복합니다.
0: 할렐루야. परमेश्वरका निम्ति काम गर्नुभएका तपाईहरुको सबै परिश्रम परमेश्वरको स्वर्गको प्रतिफल बनेर तपाईको जीवनमा आओस् भनी प्रभुको पवित्र नाममा आशिष दिदछु। आमेन।
1: 그런데 말이에요. 이렇게 주님께 인정을 받던 예배소 교회, 사도 바울이 복음을 전한 예배소 교회,
0: 또라 헤르노스 에세리 प्रभुबाट प्रशंसा पाएको एफिसस मण्डली, 베리 파울레 수소마서 파르사르 거리고 에피소스 만달리,
1: 사도 요한이 순교적 열정을 쏟으면서 번성해 갔던 그 예배소 교회가 40년 세월이 흐르면서 어떻게 변질되고 말았을까요?
0: 아니 प्रेरित युहन्नाले शहीद हुने जस्तो जोश र उत्साह खनाउँदै सेवा गर्नुभएको त्यो एपिसोस मण्डली 40 वर्षको समय बितेपछि कसरी विचलित हुन पुग्यो होला?
1: 처음 열정, 첫정, 첫사랑을 잃어버렸어.
0: 그녀들이 아프노 पहिलो जोश, 포일로 박티, 포일로 프레임라이 구마에
1: 가장 뜨겁게 불타올랐던 그 순간을 잃어버렸어요.
0: 스비반다 아고 जस्तै 던케고 त्यो आत्मिक क्षणलाई तिनीहरुले बिर्से.
1: 새까만 숯덩이만 남아 버렸어. 서로 상처만 주는 모습으로 돼 버렸어.
0: 어버 때야 केवल 칼로 코일라 मात्र 바기 रह्यो र 티니허루 एकअर्कालाई 쫓 부라우니 अवस्थामा 푸게.
1: 이번 터키 에베소에서 사도 요한 기념교회를 가서 보았는데요.
0: 에스퍼덕 터키고 에비소스마 하미레 프레릿 에훈나코 섬자나 처스마 거에라 헤룡.
1: 사진 앞부분에 작게 보이는 기둥 4개가 있잖아요. 사도 요한의 묻힌 무덤이에요. 사도 요한의 무덤이에요.
0: 터스비르고 어가리 서사나 데키네 티 4우라 컴바하루 찬니 티 프레릿 에훈나라이 가리에고 지한 호 त्यो प्रेरित युहन्नाको चिहान हो।
1: 그래서 저 전체가 사도 요한 기념교회예요. 사도 요한은요, 얼마나 박해를 받았냐면요.
0: 그래서 त्यो सम्पूर्ण भाग नै प्रेरित युहन्नाको सम्झना चर्च हो। प्रेरित युहन्नाले कति धेरै सतावट भोग्नु भयो भने
1: गिरमि क्ल्लन 그 기름 가마 속에 들어갔다 나왔다.
0: 우하라이 उम्लिरहेको तेलको कढाईमा हालिएको थियो र त्यहाँबाट उहाँ जीवितै निस्किनु भयो भनिन्छ।
1: 하나님 은혜로 죽지 않았어요. 그런데 생각해 보세요.
0: परमेश्वरको अनुग्रहले उहाँ मर्नु भएन, तर विचार गर्नुहोस् त,
1: 백도시에 끓는 물만 되어도 이 손이 온전하겠어요?
0: 떠의 डिग्रीमा उम्लिरहेको पानीलाई मात्र छुदा पनि यो हात सधैँ रहला र?
1: 끓는 기름가마 속을 들어갔다 나왔는데 사도 요한의 몸이 어쩌겠어요?
0: तर उम्लिरहेको तेलको कराईभित्र पसेर निस्कदा प्रेरित युहन्नाको शरीरको अवस्था कस्तो भयो होला?
1: भन्मान देमियन ओन प्यमादिगा सुसिनिका आगल स्मियन्सो भारागरेता।
0: रात परेपछि शरीरका सारा हड्डीका जोर्नीहरू दुख्ने भएकाले उहाँ पीडाले कराउनु हुन्थ्यो भनिन्छ।
1: कुगे सादो योहाने नुनमुरियस।
0: त्यो नै प्रेरित युहन्नाको आँसु थियो।
1: पीरुल हल्लेनु जुगुमे गोरुमुन आनियोत्जिमान 평생 복음을 전거한 그 내용으로 뼈마디가 으스러지는 눈물 속에서 박해 속에서 순교자의 삶을 가면서도 사도 요한은 에베소 땅에 소아시아 땅에 복음을 전한 것.
0: शहीद भएर रगत बगाउने मृत्यु त तुरुन्तै भएन, तर जीवनभर सुसमाचार प्रचार गरेको कारणले हड्डीहरू टुक्रा टुक्रा हुने जस्तो पीड़ा र सतावटको आँसुमा शहीदको जीवन जिउँदै प्रेरित युहन्नाले एफिसस र एसिया माइनरको भूमिमा सुसमाचार फैलाउनु भयो।
1: 그 신앙의 뜨거운 불꽃, 그 열정을 후대가 기르기 위해서 사도 요한 기념 교회를 세워 두었는데요.
0: 그 비스와스고 던기도 ज्वाला र जोसलाई पछिल्लो पुस्ताले स्मरण गरोस् भन्नका निम्ति प्रेरित युहन्नाको सम्झनामा चर्च स्थापना गरिएको थियो।
1: 누가 세웠느냐? 6세기에 사도 요한은 1세기에 복음을 전했는데 6세기에 유스티나누스 1세 황제가 건립을 했어요.
0: 요 것을 보나요? प्रेरित युहन्नाले पहिलो शताब्दीमा सुसमाचार सुनाउनु भएको थियो, तर छैटौं शताब्दीमा जस्टिनियन प्रथमले यसको निर्माण गराएका थिए।
1: जिगुम तोकी इस्तान्बुले इन्नन सङ सोफिया सङदाङ कु मोसुबी ओन्जोनागे सो इन्नन्देयो।
0: अहिले टर्कीको इस्तान्बुलमा रहेको हागिया सोफियाको मुख्य भवन जसरी खडा छ,
1: कु सङदाङवा बोगुमगानन येबेदाङल इसेल्चुगे 사도 요한 기념교회를 세웠다는 거예요.
0: 그 비살 처스와 닿네 밀네 칼고 법의 법은 프레릿 요한의 섬전화 처스의 룹마 만들어지고 있어요.
1: 뭘 알 수 있어요? 사도 요한을 통해서 사도 바울을 통해서 복음이 6세기에 터키 땅, 트루키의 땅 전체에 복음이 편만하게 세워져 있었구나라는 걸 알 수 있어요.
0: 이것부터 아미 게 부르는 석성 번에 प्रेरित युहन्ना र प्रेरित पावलद्वारा छैटौं शताब्दीसम्ममा टर्कीको सम्पूर्ण भूमिमा सुसमाचार व्यापक रूपमा स्थापित भइसकेको रहेछ।
1: कृत्यम बोगुमे तांग टर्कीका बोगुमे सराजिगो बोगुमे छोट्टेका सराजिगो 8700만 인구 중에서 0.001% 8700만 신앙이 남고 말았어요.
0: तर त्यस्तो सुसमाचारको देश टर्कीबाट आज सुसमाचार हरायो, सुसमाचारको सामदान हटाइयो र 8,70,00,000 जनसंख्या मध्ये केवल 0.001% अर्थात 8,700 जना मात्र विश्वासीहरू बाँकी रहेका छन्।
1: उच्चता इरुके देउसिल्काय ओनल मार्सिमे थाबी इच्छ।
0: कसरी यस्तो अवस्था आयो त? आजको वचनमा यसको उत्तर छ।
1: नोएगे नामुराल कसी अन गाजी,
0: तर तिम्रो विरुद्धमा मेरो एउटा कुरा छ।
1: कुसुन नेगा छम सिन्योत्तन छत्सारा 처음 사랑, 첫 정을, 첫 열정을 잃어버렸기 때문에.
0: 그 게 हो भने तिमीले आफ्नो पहिलो प्रेमलाई त्यागेका छौ।
1: 뭘 잃어버렸다는 건가? 처음 사랑을 잃어버렸다는 뜻이 뭔가?
0: 니네들이 게 구마이가 हुन् त? पहिलो प्रेम गुमाउनुको अर्थ के हो?
1: 예배소 교회가요. 이단과 싸우느라고 교회 안팎과 싸우느라고요. 교리적으로, 형식적으로 굳어버린 거예요.
0: 에베소 मण्डलीले झुटो शिक्षासँग लड्दा र मण्डलीभित्र र बाहिरका समस्याहरूसँग जुद्दा जुद्दै तिनीहरू सिद्धान्त र रीतिरिवाजमा मात्र कठोर बन्न पुगे। र विश्वासीहरू बीचको प्रेम र सुसमाचारको जोश पनि सेलाएर गयो।
1: यौँचोरो तुगुप्के थाउल्लात्तन एबेसो क्योएका आनिमिका एबेसोगीका सोलिप्तेल दांशिका एडी 53년 즈음에 바울이 에베소 땅에 복음을 전해요.
0: 그 에베소 मण्डली आत्मिक रूपमा आगो जस्तै बलेको मण्डली थिएन र? एबेसो मण्डली स्थापना भएको समय अर्थात ईस्वी सम्वत 53 तिर पाउलले एबेसोको भूमिमा सुसमाचार सुनाएका थिए।
1: सागादरन इरुके प्योहेनेयो 2년 동안 두란노 서원에서 바울이 복음을 전하는데요. 우리나라 시간으로 바꾸면 오전 11시에서 오후 4시.
0: 이티에스카르하루 번선기 पावलले तुरन्तसको पाठशालामा 2 वर्षसम्म सुसमाचार प्रचार गर्दा हाम्रा समय अनुसार बिहानको 11 बजेदेखि दिउँसोको 4 बजेसम्म प्रचार गर्थे रे।
1: 점심시간 1시간을 빼고 4시간 동안 매일같이 하나님의 말씀 그리스도의 복음을 전했다는 거예요.
0: 뉴스고 खाना खाने 1 घण्टा समय कटाएर दैनिक 4-4 घण्टासम्म उहाँले परमेश्वरको वचन र ख्रीष्टको सुसमाचार सिकाउनु भयो।
1: 그러자 영적으로 충만한 메시지가 증거되니까 사람들이 불덩어리가 돼서 복음을 전한 거예요. 복음의 불덩어리, 사랑의 불꽃이 된 거예요.
0: 예수의 아픽 루블에 머리부는 선대 스파살 바이버치 마니스로 아프의 아구고 꼬일라자스테 번이라 수소마살 바이라우나 니스키에 띠오 수소마살과 아구 프림코 좋아하러 번이요.
1: 그런데 그로부터 40여 년 지나 본서가 기록될 당시에는 어떻게 된 거예요? 새까만 시꺼멍둥이가 된 거예요.
0: तर त्यसको लगभग 40 वर्ष पछि प्रकाशको पुस्तक लेखिँदा मण्डली कस्तो भयो त? यो त जलेर कालो कोइला जस्तै मात्र भयो।
1: गासुमी दा ओगर बरिन गयो। इन्जोङदो ओप्नु नेङ्गीमान दोनुन क्योइगा देन गयो।
0: हृदयहरू पुरै चिसो भएर जमे। दया र अनुग्रह नभएको केवल चिसो हावा मात्र बहने मण्डली बन्यो।
1: जो एईराको हान क्योइनेन साराङ्गी ओप्सो। साराङ्गी सिको बोर्योस्सो।저 비라고 한 교회는 교회 안에 들어가면 그리스도의 냄새가 없어. 그리스도의 맛이 없어.
0: त्यो क भन्ने मण्डलीमा प्रेम छैन, प्रेम हराइसकेको छ। त्यो ख भन्ने मण्डली भित्र पस्दा ख्रीष्टको सुगन्ध आउँदैन, ख्रीष्टको स्वाद नै छैन।
1: 소금이 소금의 맛을 잃어버렸어요. 변질돼 버렸어요.
0: 눈에 아픈 स्वाद 구마요. त्यो भ्रष्ट वा विचलित भयो।
1: 교회 안에 차가운 말들만 영혼의 심장을 도려내는 그런 교회가 됐어.
0: 만달이 밑으로 केवल 치소 र कठोर शब्दहरु मात्र सुनिने र आत्माको हृदयलाई छेदविच्छेद पार्ने खालको मण्डली बन्यो।
1: 누군가 교인이 죽어서 나가는데 교인의 상여가 나가는데도 교인들이 쳐다보지를
0: मण्डलीको कुनै विश्वासीको मृत्यु भएर उसको शवयात्रा बाहिर जाँदा पनि अरु विश्वासीहरुले फर्केर समेत हेर्दैनथे।
1: 정리해보면요, 40여 년이 지난 동안 에베소 교회는 요한이 그처럼 사랑의 사도 요한 그랬잖아요. 30여 년을 목회하면서 사랑을 외쳤어요. 그런데 그 첫사랑을 잃어버렸어요.
0: 예슬라이 성셉마 번호파다 40번째고 어디마 요 에피소스 만들이 예슬라이 프렘카 프리릿 번이네 이혼나리 30번째 번다 버디 사마에 세워가 내 프렘코 오칼라 거누 바이코 티요 예슬라이 앞으로 포일로 프렘 구마요.
1: 오늘날 한국교회 어디로 가고 있을까?
0: 아직도 समयमा कोरियाली मण्डली कुन दिशातिर गइरहेको छ होला?
1: 코로나 시기가 지나고 한국 교회 어떻게 되고 있을까?
0: 코비드-19고 महामारी सकिएपछि कोरियाली मण्डलीको अवस्था के भइरहेको छ?
1: 그렇지 않아도 교인들의 수가 줄고 있었어요. 그런데 코로나 시기를 지나면서 교인들이 급격히 줄고 있어요.
0: 대세도 비슈아시어르고 संख्या घटिरहेको थियो। 대스마티 코비드고 समय 파르 गरेपछि विश्वासीहरूको संख्या तीव्र रूपमा घट्न थालेको छ।
1: 교회 학교 없는 교회가 태반।
0: 예를 들어서 मण्डलीहरूमा त बाजंगति नै छैन।
1: 여러분의 자녀들 어디에 있습니까? 그러나 더 안타까운 현실은 뭔지 아세요?
0: तपाईका छोराछोरीहरू अहिले कहाँ छन्? तर यो भन्दा पनि अझ दुःखलाग्दो वास्तविकता के हो थाहा छ?
1: 교회 안에 남아 있는 이들 가운데 첫사랑이 식어가고 있다. 첫 믿음이 식어가고 있다.
0: 만나리 밑으로 바뀌 रहेका 비슈아시여르고 리더에마 पनि पहिलो प्रेम सिलाउँदै गइरहेको छ। 티니여르고 पहिलो विश्वास कमजोर हुँदै गइरहेको छ।